ગોલી, બોલ બચન કી વાણી, શાણી, બોલ બચન કા ખતરા, ખતરા, બોલ બચન કી ભાષા, છાસા.